પ્રણેશ એમને પટકાવલે વિજેતે પદક આણી અમરાવતી જિલ્હા સ્ત્રી રુગ્ણાલયાચા નવજાત શિશુ અતિરક્ષતા વિભાગાત આગ લાગલ્યાનો 3 અર્ભકાંચા મૃત્યુ. જપાન મધ્યા કંપન્યાની ભારતાત અધિકાધિક વ્યવસાય વિસ્તાર કરાવા અસ આવાહન કેન્દ્રીય વાણિજ્ય આણિ ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ યાંની કેલા આહે. જપાન ઇન્ડિયા બિઝનેસ કન્સલ્ટેટિવ કમિટી આણિ જપાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી યાંચ્યા બરોબર જપાન મધ્યા ભારતીય દૂતાવાસાના આયોજિત કેલેલ્યા ગોલમેજ બૈઠકીત તે બોલત હોતે. ભારત જપાન રાજનૈતિક સંબંધાના 75 વર્ષ પૂર્ણ હોત અસલ્યાચ ઔચિત્ય સાધુન દોન્હી દેશાની વ્યાવસાયિક સહકાર્ય વાઢવણ્યાવર ભર દિલા પાહિજે અસ તે મણાલે. ભારતાકડે તરુણ આણિ કુશલ મનુષ્યબળ મુબલક અસુન જપાની કંપન્યાના તચા ઉપયોગ હોઈલ અસા વિશ્વાસ ત્યાંની વ્યક્ત કેલા. મુક્ત વ્યાપારાસાઠી ભારતાચી બોલણી 8-9 જાગતિક સંઘટનાંબરોબર સુરૂ આહેત અશી માહિતી દેઉન તે મણાલે કી લવકરચ એકૂણ વ્યાપારાચા 75% ઉલાઢાલ મુક્ત વ્યાપાર કરારાંમધુન હોઈલ. ગોયલ સધ્યા 4 દિવસાંચા જપાન દૌર્યાવર અસુન ત્યાંચ્યાસોબત 200 સદસ્યાંચ શિષ્ટમંડળહી આહે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ યા આખાતી દેશાંચા સંઘટનેબરોબર ભારતાચી મુક્ત વ્યાપાર કરારાસંદર્ભાત ચર્ચા સુરૂ આહે. ભારતાચે સૌદી અરેબિયાતલે રાજદૂત શ્રી વિપુલ આણિ જીસીસીચે મહાસચિવ જેસેમ મોહમ્મદ અલબુદૈવી યાંચ્યા નેતૃત્વાખાલી ચર્ચા ઝાલી. ગેલ્યા ફેબ્રુવારીમધ્યે યા કરારાસંબંધી માર્ગદર્શક તત્વાંચ્યા મસુદ્યાવર દોન્ही પક્ષાંચ્યા સ્વાક્ષર્યા ઝાલ્યા હોત્યા. ભારતાચ બ્રિક્સમધલ અગ્રસ્થાન હે માણુસકી પ્રથમ યા તત્વાવર આધારિત આહે અસ પ્રતિપાદન બ્રિક્સે શેરપા આણિ પરરાષ્ટ્ર વ્યવહાર મંત્રાલયાચે સચિવ સુધાકર દલેલા યાંની કેલા આહે. લખનૌમધ્યે 18 બ્રિક્સ્યા શૈક્ષણિક ચર્ચા સત્રાચ્યા ઉદઘાટનાચ્યા વેળી તે બોલત હોતે. દેશભરાત 30 ઠિકાણી 400 અધિક બૈઠકા આયોજિત કેલ્યા આહેત અશી માહિતી ત્યાંની યાવેળી દિલી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજ નવી દિલ્હીત 2 દિવસીય 9 રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ પરિષદેચ ઉદઘાટન કરનાર આહેત. પ્રત્યક્ષ આણિ આભાસી અશા દોન્ही પદ્ધતિન હોણાર્યા યા પરિષદેત દેશભરાતલે વિવિધ સુરક્ષા આણિ પોલીસ દલાંચે 850 અધિક વરિષ્ઠ સહઅધિકારી સહભાગી હોણાર આહેત. દેશાંતર્ગત સુરક્ષા સીમા વ્યવસ્થાપન આણિ નવ્યા આવ્હાનાંવર યામધ્યે ચર્ચા કેલી જાઈલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાંની 2016 પોલીસ મહાસંચાલક પરિષદેત દિલેલ્યા નિર્દેશાનુસાર દરવર્ષી યા પરિષદેચ આયોજન કેલ જાત. તજ્ઞ આણિ તળાગાળાત કામ કરનાર્યા અધિકારાંચ્યા અનુભવાતુન રાષ્ટ્રીય સુરક્ષેપુઢચ્યા મોઠ્યા આવ્હાનાંવર ઉપાય શોધણ હા યા વાર્ષિક પરિષદેચા મુખ્ય ઉદ્દેશ આહે. ઝારખંડ સંયુક્ત નાગરી સેવા પૂર્વ પરીક્ષેત ઝાલેલ્યા કથિત ગેરવ્યવહારાંચી સીબીઆઈ ચૌકશી કરણ્યાચી માગણી કરણાર્યા યાચિકેવર સર્વોચ્ચ ન્યાયાલયાના આજ કેન્દ્ર સરકાર ઝારખંડ સરકાર આણિ ઝારખંડ લોકસેવા આયોગાના નોટીસ બજાવલી. સરન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંત ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી આણિ ન્યાયમૂર્તિ વી મોહના યાંચ્યા પીઠાનં યા પ્રકરણી ઉત્તર માગવલા આહે. યા પ્રકરણાચી સીબીઆઈ કિંવા સર્વોચ્ચ ન્યાયાલયાચ્યા નિવૃત્ત ન્યાયમૂર્તીમાર્ફત કાલબદ્ધ ચૌકશી વ્હાવી અશી માગણી યાચિકાકર્ત્યાંચે વકીલ મનનકુમાર મિશ્રા યાંની કેલી. સામાજિક કાર્યકર્તે હરિશરણ દેવગણ યાંની વકીલ સત્યમસિંગ રાજપૂત યાંચ્યામાર્ફત ही जनहित याचिका दाखल केली आहे. झारखंड लोकसेवा आयोगाने 19 एप्रिल 2026 रोजी घेतलेल्या या परीक्षेच्या पारदर्शकतेवर आणि विश्वासार्हतेवर याचिकेत गंभीर प्रश्न उपस्थित केले आहेत. या राष्ट्रीय बातम्या आकाशवाणीच्या मुंबई केंद्रावरून देत आहोत. आकाशवाणी मुंबईच्या AIR न्यूज मुंबई या इंस्टाग्राम पेजवर तुम्हाला दिवसभर महत्त्वाच्या बातम्या वाचता येतील. राष्ट्रीय बातमीपत्रात आपलं पुन्हा एकदा स्वागत. भारताचा 19 वर्षीय ग्रँडमास्टर प्रणेश एम याने जर्मनीच्या वादिम पेट्रोव्स्की याला हंगेरीच्या कनिझा खुल्या बुद्धिबळ स्पर्धेच्या 9 आणि अंतिम फेरीत हरवून स्पर्धेचं विजेतेपद पटकावलं आहे. तमिळनाडूच्या प्रणेशने 9 फेरीत 7 गुण मिळवले. इस्रायलचा बोन्स्टीन, युक्रेनचा आंद्रेई वोलोकितीन आणि भारताचा कार्तिक वेंकटरमन या 3 खेळाडूंशी टायब्रेक होऊन प्रणेशला विजेतेपद मिळालं.